0: pyo kurang liya jirik gane garcha ki thoma jik chungdang ri daga nanshine jidar cheche peke chen yo ri dizu go liya go jik chungwa da jay den gyo chiri nini pyo kurang garcha liya tungu mayin pe kechu dawu kar kar yo ri chasan dinde indu zang dizu na lo liya jik shunglu gane ya dinde ki tal den ke go ya dinde indu zang garcha request du zang da dor dun garcha di jidar dabu inba garcha dabse kare su dun khabde sugu yu nenda ya mene shidi kare oda dinde zili ya jidar dhagu uyo re de ya jik tan tingsan geshe binang anzu chenri denba sugu yu nenda ya mene bayade rikba dan tunba dinde gane garja asinye di kanje si dhagu yinba kwa ya kurim dhagu kanje re dina li ya nangdoyan dhagu chagyan dhagu karakari changgu uyo re dinde jik ngoru che shabade ane jidang gane garja rikba seje dinde sugu yu re chesan pyo ka garja rikba sidu zang Chidanga ni kwaadiya chanpyo surjiri Shibde ngadru dravudi shugu maa nganzo ngadru yungri sangi Chiridik kani garcha sidu zang kariya sugudu na Puyi nalo liya sungdian chigu garcha mayimba Tando kariya sugudu na an kuda Tukla sogba dindegi garcha liya yuba Dordu na ten changme kariya sugudu na garcha yue denya jiri Chetan kui juishi sugu yunya jayamana di Gya chanpyo surjiri chaade yore sangi 자단 지르크간에 가자리고 생년디 낭튼디 디스르시 만주 지르크간에 점불링기 직가자리베 조단스년다 디주간에 차샤비는 딱한데스가 지 가자 중요하게 뒤주디 나오시라 지기요리 대차샤는 게지톨이야 가자사디 폐체워지 가와주요레스는 만주 빼딥다 디주 가자실이야 고주요리 최선 디 빼딥 가자이는 즉 지단간에 빼대 매와 가자 용야 매된 요치래 딘데 인두자 가자 가자 스두자 십제간에 가와 구구요레스는 아니 즉 가르스가 빼대 코랑기 남 즉 빼차시는 에집라 소버 딘데기 롱어 동다 시인가 딘데 그 권에 이자리 대주 냐자 집에 급려야 아니 안지 그래서도는 믹셔다 딘데 대부 용체로야 디천장 록스 가르제 고여샤브 디조야 아니 즉 가자 아스니 타니에 딘데 총 안 클레클레 가려서 오든디 비교를 친 상조지리 자단 전부링기 나로리아 안주 가자 아스니디 고등기 가리아 고발랜다 야만 죄저디 단대 찬네 사사는 지금 맨된 조지리 핀준 가려서 오든 교회 요된 예시 미리지기 가자 아스두자 하람 배딥지고 가자 인된 조 미리 신다지기 양 가자 아스두자 코 고든나리아 신다 추된 조 소든데 근데 인두자 벽 가자 아스두자 지르기 간에 차세나 고든스는다 디직 망보 소리지리 근데 인두자 만주 지르기 간에 가자 가자 아스두자 안지 송접지 배딥지 다 그런 능신 익산지 딘데 그 대전다 남당도 소고 마제바야 최대외 투입고에 생겨 딘데지리야 가자 아스는 아니 지단 지기와래 디 배차시는 그 예직 스년자 딘데지 주업이는 어다지 송접지 배대비 다가는 신 익산 다가는 신 구성 되는 간단 간인론 대개 그 대전다 남당다 디수 마제바야 최대와 야만 디나로리아 낭던자고 가려요래 빼는 안주 별이야 차시는 맨 가자스니 딘데 용구요래 딘데 인도산 맨 디나로리아 줍제 가르 가르래 딘데를 속바 세우르고샤베 투익 딘데질이야 지단간에 가자스요래 딘데 인도산 가자스니 디나로리아 가려서도는 빼대 속이 가자스니 디 가르차브레스는 아니 빼대 속이 지든다 코불로 속바 딘데 이 세지 야만의 제십 더둘기 주구식 차 유도산 가자스니디 단대차리야 만주직 리그 퇴년에 수유년자 야면은 로벌롬니 나니 추 통마르 가레스고도나 직 징네리아 직 균을론야 수유년자 딘데리아 통마르게 주구지 인도자 가레스고도나 배주에 첨부시라지 점블링레 차샤는 등산 가자 리그스도자 뱀미스베 달게 첨부시라지 가자 리그와 댄제 안에 가레스고도나 kare tingdugi bai jik chenri sugu yu nian zha ya mena rikwa sawa kanda kanda li ya ane tomar ki jik tsuyishib chiya da ya mena dinan ki jik juje tinte duendan ki go li ya jik jeshib chiya ki kare sugu resu na tablam da jik nya jik sinen digi yore tinte jik cha debe suri jire tinte indu zan anzu rinne karda kari yu nian zha ya mena sosu chile karda kari yu nian zha tomar garja gani 직 추십 차디 개정부 차대요. 빼는 아주 심주 전년 지금 원내 차시 없네. 소수 심주 차 갑조디 가르래 카조 데야 냠마 심주 제베 제부다고 가르가르 요래 딘데지 따고 우도는 안직 토마 까자기 남네 안직 수십치야 딘데기 가래서 우도는 내주자 요래스 라과도 벤 지게다고 디조 임비는 딩두 벤은 ngānzu jīk shīmchūk kīnē dā yā mēnā dhāgā nā shīn jīk sātūk nāmdāṅ kārdā kārī nē dē yā ngōl yā kārchā kī lām nē rāngi shīmchūk dī guā gu dō mīndō dē tūnyīn dō mīndō dē jīk jūngjē rē dīn dzū kāng yā jīk pēntō yu mē dīn dē kā rē sū tō mār tī kā rē sū nā kārchā kī lām nē chūnyē chā kī dīn dē kī kā rē sū dū nā rīgbā dā māngbū chī chā dē yu rē dīn dē yīndū zā kārchā sī nē dī 가르스기 요래 쓰고도나 다주지 로비는 안주 가래 가르샤 나로리아 지직 간에 딩산네 차샤고 또는 갸체세 간에 차시는 가르샤 수도자 아니지 망부질이야 고쳐야 요된죠 변 세세 제와 고와제야 다주지 야만은 모두치 수지 딘제기 지글에 만주 폐베 크균스네자 야는 람스나로리아 가르샤스니게 타니에 차대요래 실제 간에 가르샤 수도자 다양 안주 가르샤는 수지 주구디 최직 더부질리 최다음에는 야만은 가려서는 체도 예배 민세 간에 차시는 가자스도자 지단 간에 배딕 발자스니 딘데질이야 고초고요 딘데 인도자 지르기 가자도 고도연스네자 야만은 디 가려서는 점불링기 가자기 직 그리베 따직다 벽이 가자기 직 개발자오지 저는 다 뒤에서 질리야 샤는 지구요래
1: 다들링게네 센시바티니 변종 셰드시비 군두 치드리젠디 티링길레 제나간츠 변종 롭치 리슈룸링키 기겐치모와 셰럽 상발라 딘디슈네 까차리 비고네 치디나 신유 샤노모티네 디고 세로나
0: 난조 벽이 까차기 지베 중비 골이야 담마 도르듀치 모르고 소리 쉐비는 지단간에 벽까지 아직 무슨 년자디 포만 안주지 부이 포마지 중반에 아니 따지 조요래 다른 안주 최신비 부이디 드미삼부제 직 살도 되고 인수 요래 봐 대원을 야직 비유 중요한 지게 매년 지게 때 견처게 말이 다들 주신배 비유디 투미삼부제가는 준도상 안 투미 구도상 안주 루규 용자의 최종 터기 세바 직능리야 급대도상 최진의 망부치 별이야 결국 수야기 대주딘데 질이야 즐겨래 딘데 인도상 최직션 망부치 교류 인도상 배차시 없는 안주 루규의 대주 나로리야 가르스기어에서는 투미삼부제 토말 그래서도는 말기 하토리 년쟁 겁려야 여덴족 년부 상어스 년디 다 상어디 저토비 인수요 대영이 가르카르 수도자 아니 디나로리아 제네스기 도주 소고 딘데 망고지 예스 디인도자 토마르기 가르수거든 디졸레야 가르수거든 바던샤브스도 년자 야면 최 조르베 다직 가르스는 천장 초직도 뎁샹교 디수 상마로리아 뎁서 데야 먼저 하름 가르자 총부에서 주초고요레 ngānzu tāndabjī mani gāmbumzī gājīmzī dīzū nā lōli yā gāb tītū kārēs nīmbū sāngā kōdion tōgu mā cē ānā jīg jānzī sī dūgyū nīshū dzakjī sī ngā gī tānyā dīzū inyā kāndrē kāndrē yīmē dāgā nāngshīn jīg chū yōgī cāngjāng lā sōba dīzū mā ngōdrū dāba cē dī cē yō dī yūdū zā gārjā sī gu dū nē dā tōmār tā dīndē jī tūmī gāb nē hālam chūngbā yā dzī chū gu yō rēs dī ngānzu kārēs gu dū nā 단대 비위기 가자 쓰는다 디조리아 샤초요레 니네 가래 수고도는 가자 디 중사회 주고 먼저 영수 차고에 겁려야 전부 투기 가자 첨부 넘숨 사지 딘제지 용다게 세수 주어리 지단간은 전부 그 구두 가자 첨부 넘숨 스니디 가래지도 쓰고도는 용다리아 지단가다 치디 송진 네 우초제 아니 치제버진 담은 우둠 전부 di sungi yebse sungi ringa liya kare suguduna chungdewe karja dike liya zidangane pyog karja nimsum sikiyo da diya dengar karja, pangdan karja, anu chimpyu karja sinye dindegi tanya da yore chasang dike sung liya ngānzu kārē sūdu nā pio ngārib kī kārchā sūgī nēnzhā yāng zēmbē kūdī sū chākbē kārchā chāmbū nām sūm sūnyā kī sūrī dīnzhē kī tānyā yō rī tā dīzū ngā lī kā kī chūmbu rī dīzū kō lī yā ngār kī kēpa nām kī shēba mī jīg bū dīnzhē māngbū yō rī yī nēn lī tāndē ngū nē chāchā nā ngānzu jīg shēm chūg dēvū sūgī nēnzhā dīzū dēvī nā kārē sūdu nā tanda jaya yubu pecha chan dengar karcha da dizu jaya yue den jo chiri dengar karcha sinin di nganzu pyo ki jidang gane karesa na dingyur shuksu chobu pecha ba nalala ya karesa udu na yo resa di yuya de karesa na nardang ki keba nam ki gerin den che ane dengar karcha di karesa na dingyur ki chuli ya shuk yo resa dinda yindu zang dengar karcha di kandre jimi nganzu sēdō dā mā sūnēn tūgu rī dīndē dīn nā lō liyā dēngār kārchā dā wī nā liyā xio bī nā dēngār kārchā dī kārē sā tō mā līng shī dā dīzū nā lō liyā Khurān tābē tū zū ānē jī tābē ā kī kārē sūgu rē sūgu dōn tābē kāp liyā kārchā dī tābē ānē jī yā mā nā xē tā wā sū rē tā kā nā xī chūk jī nā nyē sū rē tā dī lī sō bā gā gā kī bīn chī dā sū yō rē pio kī lō zā wā chēmbū sū dēn zōm jē ān gā chā dī zū dēn lā wā bā rē tā dī gā kī kā rē sī nā nāng dūn dū sē bē sū rī chī yō rē dī ndē yin dū zā ngā zū jī rī kī gā nē sā chā shā nā pio dū tā guay gā chā chēmbū nōm sū nā lō nē tā jī gā chā ngā shū yu dī hā lām dēn gā rā chā lī yā zī chū gu mēn rō sām sān chī rī dēn gā chā khu rāng kī līng shī nā lō rū kī lō lā sī nē kī sū rī dī ndē yō rē rū kī lō dī ngā dā sū gu dū rē sī nā ngā dā tī tī sōng zhēng kī gu dū dī ndē chī lī yā yīng guā nyā sū rī chī rē dī ndē yīng dū zhā rū kī lō dī dā khā chī kā rē sū gu dū nā tī tī sōng zhēng dā sē nā lē kī jīng yuān dā chī sōng dē zhēng dā yā mē nā kā rē sī nā tī tī sōng zhēng lā sō bā dī ndē kī pā dū chī cēn dū zhū chūk dē wē nā bē wā kī dēng gā gā chā dī zhū ngā mū chī sōng dē zhōng gu dū yu lī chōng bē yīng sī nyā sū rī dī ndē kē shē sū yuā rī yī nē lē dī lō zhā wā rī bīn chī dā rī dī kē kī kā rē sī nā lō bēn chāng mā chī kī dī zhū chōng yā kī tū zhū dī zhō dē wē nā hā lā mū dēng gā gā chā dī ngā dā chī tī sōng zhēng gu dū lī yā chōng mēn rō sāng chā rī dī ndē yīndū zhāng dī zhū gu lō dī dāng ngār kī khaibā māngbō rī nidhū kī bē chāshan gār chā kī dā dīndē kuwa lī yā shībzhē nānyi bē chāshan dōnggā rūmbu chē rī dāg nāng shīng kāngār gāsāṁ chūrīm rī dāg nāng shīng chī chōsē chēchirīng lā sōgbō dīndē kī dī kuwa lī yā dā chī ngūn zhīng chē dāng sōsū rū kū lō yīmbā chīkwa ngō mā zhīng rīm zhīng rī kārē sāna yīk zhē nā lī sē kā yō dē bā rī bā yīnē lē wāng tāng dī jī sū kuwa lī yā chūng sē kī ānī pā chū chī kyaabar dinday shuk yore, dinday yindu kaaji ki dhuglu di jilu di zivin gyaya nishu zibshi lola dinday ki zi suyuk suru zidu. Yinay da lobyan da dinday chidu zan da tiri di na loli ya kare suku dan di kuwa ki zueba di su shu mogo chidze pa dokdo jabu shu min dhuglu lo di halam jilu gyaya chungi ku lo di ya denga karcha di zamiyan ruo samsan ri. Chazan denga karcha di jilu gyaya chungi ku lo yinbi na ānā ngā tā chīdī sōngzhēng kī xie shū bē kīblā rā bā dī kīblā yā dēm gyō chī rī. Dēm nī kī bē chā xī nā ngā rāndzū lō zā wā yī nē gā wā bē chī kīdā kuān lū wāng bō lā sō bā rā bā chū kī nā wā lā sō bā yī kīb dī dū kī kā rē sū gu dū nā kia wā dī zū chū dē yō rā sī lō zā wā chā mō dī cēn nā lō lī yā chōm dēn dē kī rīng lū kī ānā xie ngā rā ānā dūk sī chū kī lō lī yā dēb yī dēb sē yū dī yī nē ānā pō chāng tōng tháng dēngār lā yā yīn sī chā chā xū yū zhāng dī dēb sē yū dē yā ānā dēngār xū yū zhāng chī kī mī nām kī ānā dēngār gā chā sī yō rī ngā nā chā nā dēngār gā chā sā dī Khurān bē chā dī cēn ngū shī dī mā rī tānda ngā dzū kā rē sū gu dū nā chak dōng sūm jā nī shū tsak jī lō lī yā xiāng bē chē bē dīng jū rī lā sō bā dī zhū nā lō lī yā tānda dēngā gā chā nīng shū dī jē yā yō rī dēngā gā chā nīng shū dī cēn chā lā yā chū yū rū tsā yā kī lē gā chā chī chā yō rī dī ndū zhāng dēngā gā chā sī nian dī nē chī kī mī nōng kī dēb sē yū gā ngā gā nyā pā ānī mīng dā xiān yō chī rī dēngā gā chā dī ngā dzū kā rē sē shē chē tū gu yō rī sī nā dēngā gā chā nā lō lī yā dīng dū bē nā shū bē chū chēn dī dūn kē nī shū tsak sūm rī chē tāng dēngā gā chā dē bē gēb lī yā gēb dī dū zhāng pē lī yā chū yū rū tsā yō tsā kī bō rī sī gu nian chā chāng dī dūn kē nī shū tsak sūm tsam chī yīn bā ānī dēng kē chū gu yō rī dē chī lī yā bē chā chā nā qīmbū gā chā sī nī dīn chā chā chūng yō zhū rī dā yī nē qīmbū gā chā dī tā nā ngā rī zhū jē yā mē dē bā chī rī qīmbū gā chā dī jē nian māng bū chūng yō dēng bā chī dā rī gēb lī yā yīm nā ā ngā rī jōm dēng rī rī lā sō bā nā dāng kī kē bā nām rī dā gā nāng xīng kā rī sū gu dū nā qī sū chūng xā bē bē nā ngā rī zhū jī pū dūn rūng bū chī rī dā gā nāng xīng gā wā ngā bā qīmbū yē yun dī zhū nā lō lī kā rī sū nā qīmbū gā chā dī shū yō bā chī jē 대야 제베 소리든지 나요리 이내 단다 가려서 오는 친구 가자디 제야 매자 한 십제간의 친구 가자디 지점도 중요해 디스콜이야 마베 뽑았듯 무슨 제대로 치리 다 이내 더블레고

일이야 단다 가레스는 팡당 가자디 미드 가레스 우도는 나한테 벽이 댄주 간에 내선 중요하지 제가 네 인도자 팡당 가자디 더비아기 뒤주 뒤 키 로틴데 질이야 더비인스 티어리 더비아기 전부도 이네 아니 나다 나한테 다 용자라려야 체제가 진수고요 봐 나다 체제급려야 더비 나다 체제기 아니 지 접시 경에 뒤주 지단 간에 나한테 가레스는 지루 얘기 중은 내 체제 yagya shibzhu shichik shinyin ta di yanyu chi xa yundu zang ta di di para ki kilu di pazu chik zi yundu zang yagya sumchu nalol le menzho sanpa chi yore chazan pangdang garcha jayatubu di nganzu karya sunu ngargi garcha nyingba tizu tizu ri tizu gali ya diks segas chungburi karya sugudu na pangdang garcha nalol ya denga garcha da chimbyu garcha pangdang nguwalu chung yuwa di cikla sega yore dagnan shimbel chashan pangdang garcha nalol ya di nalol ya chimbyu garja nalol ya mashuk ba yamina doyoba dhizu pa karayasana karayasaya cheba nam sabya dindegi korgi sori dinde sungzik mangbochi yore dinde indu zan pangdang garja di chimbyu garja da denga garja yamina denga garja da chimbyu garja ki chi su chungba di sabari dinde indu zan manju jik jidang gane luzik gane tsoba dhabu chidu zan ki lo di ngebardu jilu gege sumju yeyun jin dinde jili ya chungba mendo samsang chi yore chazan 최전디인비네 덴가가자레시라가 망아요리 발음 가레수우도는 최전 숨결학스치기 때는 덴가가자리야 최전 둔데 니수적 숨 열어봐 단데 디 가레수는 팡당가자 디날로리야 최전 책동 야매 숨주 수 없이 쉬우요리 다이네 디날로리야 지야단리야 딕스 면접을 딘데 용기 자외간의 가레수는 디 예윤치 중요하리 딘데 인도상 먼저 표도 작배 가자 첨부 넘숨스니 디 다지 그림 다우지 지위는 토마 댕갈 가자 중 댕갈 가자 디 뜸니다 디주 가레수도는 먼저 가레스나 로젠가오 베즐로 소바 디주 디콘 류왕불로 소바 디주 뜸교 진행스기요 단데 디 첨부 가자 디 루규 용다기 디주 제시 디주 나로리아 로자와 디다기 뜸면로 삼산지르 다 이네 단데 베디 지금 수야 수부랑기 간조 지금 뭐가 제된 교실이 판단 가자 뒤 인민은 안에 가려서 길을 쉬어야 견교 손자 뒤나로 알기 안에 빈지다 가려서 우도는 다나실을 속아 뒤수다 안 로자고 개발 쉬어 가오 배지를 속아 딘제기 떠봐 시체제 안에 겨비 인수도자 뒤 가려서 우도는 공기 뜸년다 뒤주다 떠배 가자 나로리아 쿨배 아직 최전 그 장을 속아 안 뒤주 가려서 우도는 안주 직 셰도 투비 악수지지 딘데 인도자 지단 간에 표전부 구두기 가자 쓰고 있는데 디 가와 쓰고 그래서는 급 뒤두기 별이야 최 두루 체스도 전 최 용조 두르베 차장기 다직 토고 있는데 야면은 템장 쓰고 있는데 딘데 그 된다 그 소리지 배차시면은 안주 등산지 근주 등주스니 주 타녀 중구 열 근주 등주스니인데 전부 걸이야 타녀 딘데 단다 지단기 가래 십제 난얘기 근주 등주스니 얘기 타녀디 표시부 걸 걸려 걸려 좀마도 dēnbā ngā tārāk līyā tānyā dī mēyā sī yōrī. Dīndē yīndū zā ngā dzū gācā nā lō lī sē tū yōrī chū yūrū tsā yīgā lē gācā sī nyā sūrī dīndē kū tēp sē sā nē gā nē yōng dā kī cēn dī zū sā nē gā nē chā dēn yō chī rī bā. Jā zā jīg pāng dāng dā dēngār dā chīmbū sī dū zā zō chī kī mī nām kī gācā dī tō mā tēp sē sā gōng dī nē anī mī ng tāw chī yār chī an tā shēn yō chī līyā dzī nī dī yō rī sī dī yīndū zā jitāng gāne gārēsūna zhēnbēw gūdū līyā gācā chēmū nōm sūm sīngiān dī dā dī sūr chīrī. Dā tīnā ngānsū pēw sībū gāb līyā gācā tīndi māngbū chūmbī yīn sū yuā rī. Ngānsū dā tīngsān gādēn gī gācā māngbū yuā rī dī zū chū nā lō līyā sībū gō līyā tīndi gārēsū gūdū nā bēnā chā shābī nā ngānsū lō jēn rēnjēn sāngbū zē shēn yō gī gācā tīndi yuā rī sī. Sige yorde, gaja ngunshi sike jaya yomare. Ine korangi jigi loma kuki kitanwe jayashan yogi lojengi namdaar gaja dremil sokwa dizu nalo liya lozao korangi jayashan yoda kongi loma namgi jayashan yogi la sokwa yamana gyurushan yogi la sokwa digegi chwe gyurbe. Ani garja atabuchi yore. Dai garja di yinro yamana korangi lozu garja jita yudro dizu nganzu tanda karaya sugudu na kajun jayashan shutubi atinde mindu. Daga nangshin jigi gadam giba shenyan chambu pe ngwa lozo ba london shirib gi tib shebe yang jik garja atinde yue sugi yore di zo le nganzu tanda jaya yobachi maari. Daga nangshin jik chim tamzhe kenpa la sokpa dizu da giwa shengi chimpa namgi zaya shengyo bena chim nangata chim losan tasa nyan dindegi mangbu yu zaya shengyo giyan chik
가자 된데 유스 비어데 대조 단당 한조

0: 망나 응그레스 니메드 티티 데아 응그레스 어 당가라 바사 네바질 차샤소나 로앙이나 니 망자 치다 왔다나 채모 로망아 티비
1: 아 워시시시
0: 니모티스 로 뇨아디 니모티스 데아요 바 콘다투 슬레바타 아니 로테베 담페트 마데바시 티게티 마르로에 오도 시아레스 티 좀제 카라스나 로아 코랑아 주다티 베기소리 비 콤바타소나 아니 베겐이 유다 세기와레스 베겐
1: 나스
0: 오도 손자 아니 티스 네 다다마소나 다다 뉴다마소나 어때니 퇴용과레스
1: 아 레슬레셀 당나조 여뚜리야 나야 뇽어디 금젠디 원의 슈비네레다 여게 투즈데야 다 칼론디네레 렌시친 보여 그발 당나조 우람원의 세나야 중 대외기 넘두진 레시발 다디 겐치제야 결안내시디 말라야 지다다는 신기 야 군두급리나 감시친 보여 삭도는 원나조 사도원의 슈비나 다 Kalundi gamshe chenpo chaya jita dangnan shingi sabab tobo yueba dindregi genche je ya lone di inele na ya di ta namdu ngone shena gundu gable ya na nye di manga yueba dindregi rishwal les les el ta kongale ya amjila sunya ki ta lone tebu suya di ki juita ngone chena ya kandres nambi ni ya gwenal
0: les el ta kongale shibun na shingi lone tebu singe di ta ngos namdu di 들어와간 저기 백연슈부터 따라와.
1: 나스.
0: 로이 잡으라 백연슈부터 따라. 대영상 안에 이제 삼료 갈았다는 것이나 균이 균이 용고요 아르마. 대왕 그거 아르 내
1: 균이. 나스.
0: 인다 안에 아주 백연도 장답 치고 아르다. 저 백연 백연 간다스 장고래 시나. 당한 아주 리버틴 우리마 저디 아주 리버틴 된주래.
1: 나스.
0: 다 리버틴 발라 탑시 가리요래 시나. 세다 쫄람부터는 자샤소나 아니 만자부치 아니 그런 아니 쇠바에서 대도 망보다 아니 그런 박조 여사로 마대바치 뒤 만지 아니 가난지 추망도 통해 주고 고창 주고 주
1: 주고
0: 주고 주 주고라 망도 통해
1: 레스
0: 되니 다디 세다 쫄람은 도대체 아니 맹원 자샤소나 아니 가난 Tarbu penzia sonda, ta tarbu penzia sini me yuare.
1: Nas.
0: Ani ti yuare nga, tatu ti manze ani nga ranzu chugangi degu yuare. Tuyentu ki meyan tanzi, ani ma libati ki tenkantup chikiri es. Ti manze nga ranzu tap debu chuti chasha sonda, ta menkang ra menba, ta so su mikel la chasha sonda, ani ta bibiling yuare wa nga ranzu bibiling. Bibiling ti maagabu nga zu deya kanga, ani 당지답지기 세바이나 디에가 베게 야보
1: 지시도
0: 베게 야보 정도 그래서
1: 아 레슬레스
0: 도스리다 근데 코너 쉬베나 싱 아니 카세 디게 디다 베디 아니 스타바크고 베차스도나 샤신나 샤사바 샤티마다 티마게뼈다 함브리게뼈 한다 닝바인데 베디 파 during bolenje se su su chajwa na tendi chuni chuso yo mares ani marina ma sabaina ya mar beti kaza yebda tendi tasuna ani nāzata dhūrgūrīs, tīni tā tēni tī mānzēba, āni ngōm tsēgirīk, tēni sūyabā, tsēgirīk sūyabā, shīndōgirīk sūyabā, o tīntu tēngūgirīs. Āni tētā chāpchīgdū, āni dāngzīgi chūgō tāng tūmna, āni tīni yābū yuārīs.
1: Ā, lēs, lēs, lēs. Lēs, lēs, tā ngā zūnam gyū kāchūn lī nē lē, mī nē tāmchē sē nē tāng, tā ngā shīng kī tā nē tāmchē gyū nē rī sī tīn tē shūgur bāl. Tā kī rāng kī nām shā khuay gyūn dū nē kī, tā sē tāng chū lām kī tā ngā zū kūm shī tī yā gu chī mē bī nā, tā tī tūn kī nē shī mō gu chī nē lē tī tāng drō jē tā tīn tē sī kī rāng kī gu sū lī yā pō rū yū tū sā bā yī nā, ngā zū nām shā khuay gyūn dū nē, tā lāk tūn dū tī rīng kī chū shī nāng kī lō nē yu bē kī tā nē bā jī yīn bā yī nā tā kē sī kī rāng kī chū yā kī sē rī tūn tū nīng bē rī kī tāng tā ngā shī kā sā yu bā lā sō tūn tū chū bī nā ā nē shī tē yī nē lē nē bā hā chāng kī chīn bū chū tū tūn bā nā mā shā khuā yu tū nē ngā sō sē tā sā bē rī kī tāng tā ngā shī kī sū bā tīn tē jī chū yā tī kē chīn bū tāng tī shī yī bī yī nā ngā sō chū lā mū nē shū nā lū zē kī rī kī nē rī tā ngā shī kī ngē chū kī rī lā sō tūn tū shū kī chā kī mē bā tī tē jī yā yun chū jī nā tū bī nā yā kī rā ngū sū jī yōng mū nē shū bī nē lē sāng jā mī nyōng chī mē chua sāng kī lā
2: Mienpa sangbu kata lupchar sun. Rangki se ju bangla chu xin cha. Soje mienla tangwe dimbar chi. Dida lu sim diw.